0: දෙමතෙකු දෙන්න ගෙනස් තින් ලව ෆද ලවතකුන් හම අර්මෙන්න හඳාම් වනි අර්මෙන්න ඉගිගෙන් දනි දිවෙහි පහකෙ මුස්සනික දිවෙහි පහකි ජුම්ල ගොතෙක් ගබුණාරු එම්මෙ බහෙ කම වියස් એ બહુગે તેરેગા હામા તફાત એકે બહુરવતં એ બહુરે તફાત એકે બહુરવતં હોણનેરો કોમે બહેવેસ એ બહુરવા અને બહુરવા ગોળેલા મેહીગેં એબદે મે એકે કંકોળતકુકા મેહોણના બહુરવાગે તફાત હોટ્ટસ કોમે બહુરવાએ કોમ વાહક દક્કા ગૌમે ગવર્નમેન્ટ કોમે બહોરોય કોમ વાહક તક્કા રશકુએસ હામા હાસ કંત તકેન હોરે મેગોતં હામા મિનિવન દોસ બોમતે ફમેતિ માદમે કી દિવહે રાજ્યગે ફહરો રે ફસ્તળ સેવણ મિનિવન દોસ ફહા કોરમગે ગોતં વેસ હામા રાજ્યગે એગે કંકોળ તકુકા એકી હરકત કુરિયા ગેંદાણ કમે શક્કેન ઓય કમેન્નો માલેગસ વરક કુલક ધરકત કે ફહા કોરમં હમજે ફયબે માલેગ ફહા કોરમં મે હરકત કે તફસીલ સમતિ કુદિના હમે તત્તમે ગેનસ્તેના મિયદકુણો માદમાંગે માદમા હમ મિણોંદોં હાસકો તિકુદિના પ્રોગ્રામ તવસ ઓણાણ એકમ મિયદુગે પ્રોગ્રામ ગ ગોળાલવે કુદિના વાહક દક્કાલાયરો દત્ત બલાલાણ એકુજ્જગે રશુગ મિને વંદસ ફાકુરમ કે ગોતું કુરિયા દણી કોંકોં હરકાતકે તેં મેદગે પ્રોગ્રામ કા બારવામ બેણુવા કોદિંગ હામા ગોળાલામવી તિને તિને હતરે સુમેં હાય મે નંબર મેદ સમા કુરિમસ ફાકુર હેં ગડેં હાર વંદેં પ્રોગ્રામ કુરિયા ગેંદાણ હેમા ઉમેદકી વર ગિના કોદિના પ્રોગ્રામ કે તરેગા વાહક દક્કા લેવો હામા મેદગે પ્રોગ્રામ ગાઈસ મેહોરે માસિક કે તતિ કુદિનન હાસ કોલ્લાગે તૈયાર કોલ્લા ફમ્યતી વર રીતિ વાહક કે મેદ સેબે વાહક કે પાગા હેમ વીમા મે વાહક કુરિયા દાણે કોય પલાલંગ દત્તમહેરી કેમ મદફા હેમતી કુદિન પ્રોગ્રામ કો બેરેલંગ આવા વાહક ફુરહમ કોલ્લમિં કે મેહાર મેતી મેદગે પ્રોગ્રામ કે ફુરતમ બેરેયા ગુળાલેફા મણ્નત્તા અસ્સલામ અલયકુમ
1: વાલેકુમ અસ્સલામ
0: મણ્નત કેણંગ હાલ
1: સંગળો
0: કે કોલ્લણી
1: રોશિદામણી
0: રોશિદામણી ವರ ಬಡು ಕೊರಶಿದೆ ಮೇತ ಮಣ್ಣತ್ತ
1: ನೋ
0: ನೋ ತಕೊಳ ಕುಡಕೊಂಗ ಅದಿಮಿ ದೇವಣಿ ತೊ ಕಿತರಶ್ ದೇಮಿಜ್ಜೆ ಮಿಯದು ಅದಿ ಎಕಾತಿಮಿ ದೇಮುಣಿ ತೊ ಎಮ್ಮ ವರ ರಂಗಳಂಗೆ ಮಣ್ಣತ್ ಮಮ್ಮೆ ಎಹಿತರಿವೆ ದೇತಿ ಕೇಗ ಚುಟ್ಟಿ ದುವಹು ಮಣ್ಣತ್ತ ಕಿ ಹಸಾಬಕು ಮಿ ಗುಳಾಲೆವಣಿ ಮಿನಿವಂತುಗೆ ಹರಕಾತ ಮಾಲೆಂ ಗೆಣಿಸ್ತೆ ಹರಕಾತ್ತವಕ್ಕೆ ಅಡುವ ಹಾಲ ಮನ್ಸರ್ತ ಬಲಾಲಂ ವಾಣಿಂಗೆ ಮಾದ ಮೇದ್ಗೆ ಮಸಿಕ್ಕತ್ತದ್ದ ಮಾದ
1: ಲಪ್ಪ
0: ರಶಿ ದಮ ಮುಂ ಕೊಲ್ಲೆ ವೇಣತ
1: ನಾರ್ವಿ ಹೊಟ್ಟಾಲಿ
0: ಮಿಹಾರ್ ಹೊಟ್ಟಾಲಿ ಮಸೆಕ್ಕೆ ಕೊಲ್ಲಂ ಬೆಗೆ ಹೆಂ ಹೊಟ್ಟಾಲಿ ದೊ
1: ಲಪ್ಪ
0: ಹಿಂಗ ಹಾಕೋರೆ ನಗಮ ಹಾಯಿಂ ಅಲಿಫ ಕೊಂಗ ಕೊರೆ ನಗಾಣಿ ಕಾಫು કે કાફ કોયતી કોમ્મા સિકતે તો બલાલા નીંગે ફીકોય મિવસકતા મિદેફતાં ફેશિગેમ મેતી કુડ બદલેંગ એસંગે મેહારો ફીકોય મિવસકત કો મિવાગત કી તતક્યા દેન લિસ્ટેંગે ದೆಂ ಮಿ ಲಿಸ್ಟುಂ ಕೊಮ್ಮೆ ಕುಜ್ಜಕ ಜೆಹೆ ಮಸೆಕ್ಕೆ ಕುಡಕೊ ತಫಾತು ಆಣ ಮಣ್ಣತ್ತ ಕೊಲ್ಲಂ ಮಿ ಜೆಹೆ ಮಸೆಕ್ಕತಕ್ಕಿ ವಡಾಂ ಕುರ ತಣಕುಂ ಫೆಣ್ಣಾಣ ಎಚ್ಚಿ ಕಿಯಾಲ್ದೆ ಮಿಂಗೆ ದತ್ತ ಕಿಯಾದೆ ಲಿಸ್ಟು ಮಾಡತಾ ಓಕೆ ಎಂವೇಮಾ ಮಣ್ಣತ್ಗೆ ಲಿಸ್ಟ್ಗೆ ಮೆಹರ್ ಎಚ್ಚೈತಾರೆ ಮಣ್ಣತ್ ಗುಣಲಂಬಿ ವಣಾಂಕುರ ತನಕ ಫೆಣ್ಣಾಣ ಎಚ್ಚಿ ಲಿಸ್ಟ್ಗೆ ಮೆದ ಮೆಹರ್ ಎಚ್ಚಿಸಕಿ ಫುರೋ ಕೀಸ್ ಫಿನಿಫೆಮ್ಮಾಗಸ್ ಮಾರುತ್ತೇವ್ ಮತರೆಸ್ ಮಾಗಸ್ ರೊಂದ ಓಕಿಡ್ ಮಾಗಸ್ ಒಡಾ ಕರಂಕ ಮಾಗಸ್ ಮತರೆಸ್ ಮಾಗಸ್ ರೊಂದ ಓಕಿಡ್ ಮಾಗಸ್ ಒಡಾ ಕರಂಕ ಮಾಗಸ್ ಬರಬಾರಿ ಹುಟ್ಟ ಹೇಗಿದ್ದರೆ ಫಾಹಕ ಕೊಲ್ಲ ಫಿ ಹಮ ವಡಾಂಗ್ ಕೂಡ ತಾಕು ಫೆಣ್ಣ ಹೂರಿ ಹಾ ಇಚ್ಚಮ್ಮಿ ಲಿಸ್ಟ್ ಹೋರಿಂಗೆ ಮಸಿಕ್ಕೆ ವರ ಫುರಿ ಹಮ ತೆಮ್ಮಿಯೋತಿ ವಾಹಕ್ಯೋ ವಾಹಕ್ಯೋ ವಾಹಕ್ಯೋ ವಾಹಕ್ಯೋ ಕ ಮಿಯದು ಮಿಯ ವಾಹಕ್ಯಾಗೆ ಫೆಶು ಕ್ಯಾಲ್ದೆ ನಂಗೆ ಮಣ್ಣತ್ ಗುಣಲ್ದೇವಿ ಮೀ ವಾಹಕ್ಯಂಗ್ ಇತರು ಕೊಲ್ಲಾಣಿ ಜುಮ್ಲೆ ಮೀ ಕುಡ ಕುಡ ಯಣ ಮಮ್ಮಯ ಬಪ್ಪ ಯಣದಕ್ಕೆ ವರಲ್ಲೋಬಿವೆ ಎಹೆಣ್ಣಮಸ್ ಯಣ ಕುದಿ ಕುದಿ ಕಂತಕ್ಕು ಕರುಳಿ ಅಣ್ಣಾತೀವೆ ಯಣಗೆ ಮ್ಯಾಂಬಫ್ಯಾಂ ವರದ್ದೆರವೆ ಮೀ ಕುಡ ಕುಡ ಯಣ ಮಮ್ಮಿಯ ಬಪ್ಪ ಯಣದಕ್ಕೆ ವರಲ್ಲೋಬಿವೆ ಎಣ್ಣಮೆಸ್ ಯಣ ಕುದಿ ಕುದಿ ಕಂತಕುಗ ರುಳಿ ಎಣ್ಣಾತಿ ಯಣಾಗೆ ಮ್ಯಾಂಬ ಫ್ಯಾಮ್ ವರತ್ತೆರವೆ ಯಣಾಗೆ ಮಮ್ಮಯ ಬಪ್ಪ ನಸೇಹದ್ದಿನೆ ಇಕ್ಕಮ್ಮ ಯಣಾಗೆ ಮಮ್ಮಯ ಬಪ್ಪ ಯಣ ನಸೇಹತ್ತೆರಿವಿದು ಎಂವಿಮ್ಮ ದೆಮಸೆಕ್ಕೆವ್ವಸ್ ಕಾಮಯಾಬ್ ಕೊಲ್ಲಾ ಫಮ್ಯೋತಿ ಗುರುವತಮ್ ಇದೆಯ ಹಿಂಗೆ ಮಣ್ಣತ್ ಎವತ್ತ ಆಡು ಹಂತಿವಿ ಕೂದಿನ ಹದಿಯೆ ಎಂವೇಮ ಗುರುವತುಕ ಮ್ಯೋತಿ ಮಣ್ಣತ್ತ ದತ್ತಮೆಂಗ್ ಹದಿಯಾಗಿ ಗೆಣಸ್ತೇಣಂಗೆ ರಂಗ್ಫಾಜ್ ಬದಲ್ ವೇಮಂಗೆ ಉಮೇದ್ ಕೂರಂಗ್ ಅಂಡ್ ಹಫ್ತಾಸ್ ಬದಲ್ ವಾಣಿಕ ಮಂಗ್ ಅದಿ ಬಾಕಿ ವೆಲ್ಲ ಅವನಿಗೆ ಮಣ್ಣತ್ತ ಬಾಕಿ ವೆಲ್ಲ ಹಫ ಮೀ ಗೆಣಸ್ತೇಣಿ ಮೀ ಅದಕ್ಕೆ ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ಎಮ್ಮೆ ಫೋರ್ತಮ್ ಹದಿಯಾ

ઓડુથકાઈ બિમગે લશ્કર તમ મિલકુએ વડગમવાની અલ્લાહ હશે આદિ અઝીઝ વંત હકીમ વંત કલૌકમગા અલ્લાહ વડગમવે.

0: Mie sa mara rit lave, huzam ga lave, ekamako eha fori ga lave no mige ne woni ki ekamako sa mara rit lave. Ade mi far ma ga kala ni Abdurashid. Assalam alaikum. Abdurashid?
1: Ha
0: Kine to? Kine? Langar. Kon lave? ખાસ કોલાણંત
1: રાજ્ય ગોરિયા એમ રાજ્ય કે મને અંદર કોઈ એમ નત આજ
0: કરી દે એમાં મે કે મને અંદર સ્વીમ દો એમ લવ ગેનસ્તેને મે
1: હા
0: વકેલાણ